કરે છે, આપે એ આ પૂજાય, આપે ખર્ચો કરે બિચારો, આપે ખર્ચો કરે પછારો, આપે આપે સુંદર પી જાય સચી પાસે સચી ના સાચા સાહી આપી સચ્યો સચિવ પર થઈ જાય.